આશી પ્રવાપે આપ જેસો પ્રાણી લોચે કોએ ગત નાનક જપે હર નામ પ્રભ કી જ્યોત સગલ કટ સોહે જા